નમસ્કાર, પ્રણામ, પહેલા સેવસોલી. આપ સુનના છે આકાશવાણી એડલેડ પર ભારતીય પ્રસારણ કા એ ક્ષેત્ર ભાષા કાર્યક્રમમાં ઉત્તરાખંડી કાર્યક્રમ મેરી યાની વિનોદ બિસ્કી દગડી. એ કાર્યક્રમ આપ ઓનલાઈન ભી સુનના છે www.5bvi.com.au પર. સમય ઉણો છે 3:33 ઓર 12:00 રવિવાર. દગડીઓ હમ સદાની આપણી કોશિશ રખતા કે હમ આપણી સાંસ્કૃતિક વિરાસત એ દેશમાં ભી જરૂર પ્રચારિત ઓર પ્રસારિત કરા. આપકા સહયોગ કી ભી હમ અપેક્ષા રખ દો કે આપ એ કાર્યક્રમ માં જુડોન ઓર અપની રાય જરૂર રખો. હમારો ફોન નંબર છે 04303232 65. અરે ભી શરૂઆત કર દો ઈ ગણેશ વંદના સી.